0: Starfall Travel invites you to the beautiful city of Dubai. Enjoy the great shopping experience, luxury hotels, water sports, golf courses, gold souk, desert safaris and dhow cruise. There's never been a better time to go to Dubai.
1: Call 0208 574 8410. 0208 574 8410.
2: Southall Travel, at all protected.
3: Gorgeous Couture, for every celebration, every moment, and every unforgettable entrance.
2: Discover Gorgeous Couture Southall, the grand new destination for elegance at 159 The Broadway Southall, UB1 1LR.
3: Explore exquisite bridal wear, glamorous party wear, beautiful jewellery, accessories, and stylish outfits for men and women.
2: Plus, Leica listeners get 10% off on bridal wear and party wear. Open 7 days a week.
3: Gorgeous Couture Southall, where every occasion find its perfect style.
2: Visit gorgeouscouture.co.uk.
4: Ilford, तैयार हो जाइए. Wednesday 15th July, शाम 5 बजे आइए बीकानेर वाला Ilford और पाइए Leica Radio के प्रेजेंटर से मिलने का खास मौका. साथ ही टेस्ट कीजिए इंडिया के फेमस छोले भटूरे, क्रिस्पी राज कचोरी, डिलीशियस मिठाई और बहुत कुछ. बीकानेर वाला 513519 क्रैनबुक रोड, गेंडसिल, Ilford, IG2 6HA.
5: बीकानेर वाला परंपरा भी
4: बीकानेर वाला 1905 से वही असली स्वाद.
6: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
7: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
6: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
7: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
6: દર્શન પણ અને યુરોપ પણ.
7: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજ જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
6: કોલ 0208900-2323 ધ સ્ટાર ટૂર્સ.
7: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
8: રાઈસ ખરીદને કા પરફેક્ટ ટાઈમ આ ગયા હૈ. બાય 20 કેજી ટિલ્ડે બાસમતી રાઈસ એન્ડ ગેટ 1.5 કેજી ગુલાબ કેનિયન ટી એબ્સોલ્યુટલી ફ્રી. મિક્સ એન્ડ match Tilda Basmati packs to make up to 20 kgs. Yani ke 4 times 5 kg, ya 2 times 10 kg, ya 1 times 20 kg. This special offer is available at all quality food stores. Hurry, offer ends while stocks last. Quality foods, quality or value, dono ek saath.
9: Kickstart your day the right way with Brasco on Leica Radio. This week's number one on the Leica Chart Show. Tune in every Friday with Annika at 6 p.m. on Leica Radio, Greater London.

0: સિરીન હોલિડેઝ આપની પૂર્વ આફ્રિકાના સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપે છે. કંપાલા, નાઇરોબી, મુમ્બાસા, ઝાન્ઝીબાર અને દાર એસ સલામ સાથે જિંજા અને મચીસન ફોલ્સ.
1: બસ પેક કરો અને રિલેક્સ થઈ જાઓ,
0: કેમ કે આપની સફર અમારી સફર છે. વધુ માહિતી માટે
1: કોલ કરો દીપ્તિ પંડ્યાને
0: 011-6266-2481 પર. વધુ માહિતી માટે લોગ ઇન કરો serenehollidays.co.uk પર.
2: भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए.
3: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
2: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी.
3: गारंटेड
2: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे. साउथ हॉल ट्रेवल,
3: फोन 0208574-8410.
2: 24 घंटे किसी भी वक्त फोन करें 0208574-8410. एट ऑल प्रोटेक्टेड.
4: She can't hear you, but danger always hears her coming.
5: Sab dar bhag jaye.
4: Huma Qureshi stars in the explosive action thriller Baby Do Die Do with Sikandar Khair, Chunky Pandey and Seema Pava. Baby Do Die Do in cinemas on the 17th of July. Follow Bhudev Entertainment on Instagram for more information.
6: Mum, I'm outside. Yes, literally just landed.
7: Wait. How are you calling already? I'm still searching for Wi-Fi.
6: Oh, I'm on Simzy. Downloaded the eSIM back at Heathrow.
7: And you didn't pay those massive roaming charges?
6: Not a penny extra. Just a cheap local data plan. I even kept my UK number for bank alerts.
8: Heading home for the holidays? Skip the roaming drama. Get instant 5G data in India and 100 plus countries. Download the Simzy app today. Simzy, your global flow. T's and C's apply.
9: Leica Radio Network, proud hospitality partner, Ragasan.
10: आवाजों में ताकत होती है जब वो सही जगह तक जाती है. Leica Radio और Leica Gold आपकी आवाज बन सकते हैं. On air हो, online या on ground, हर प्लेटफॉर्म पर आपका ब्रांड चमकेगा. संपर्क करें 0207-132-1458 या ईमेल sales@leicaradio.com.
9: The sounds of love in London.